صدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آيات زادتهم إيمانا وعلى ربهم يتوكلون. آمنا بالله، صدق الله العلي العظيم، وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله. حطوا رفاقكم بالصلاة على محمد وآل محمد. કુલ મળીને તમે ચાર સલવાત પડી, ચારે સલવાતમાં દમ નહોતો. આપણે પણ ચેતનને માનવાવાળા છીએ. પાંચમી સલવાત બાવાઝે બુલંદ પડીએ, સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. સાત ગયા અઠવાડિયે સાથે મળીને આપણે વિષય હાથમાં લીધું હતું, ઓગમાં તે વધારવું, તો ઇન્ક્રીઝ એમ હતું ને ઇંગ્લિશ તરજુમો, ઠીક છે. અને કઈ વસ્તુને વધારવી, કદાચ મને ખ્યાલ નથી કે આ દિનની અંદર બસ પેદા થવું અને મરી જવું એ કાફી નથી. આ દિનની અંદર દિનને સ્વીકારવા બાદ એક જવાબદારી મારી તમારી એ છે કે ખુદાવંદ કરીમ એનો ઉલ્લેખ કરે છે અને કહ્યું કે આ વાત મોમિનોની અંદર જ હોય છે, એના સિવાય બીજા કોઈની અંદર નથી હોતી. અગર આ વાત મારી અંદર નથી તો પછી મને પૂછવું જોશે પોતાથી ને કે મારા ઈમાનના બારામાં, મારા દાવાના બારામાં, મારા બોલની અંદર કેટલી સચ્ચાઈ છે. પરવરદિગાર આલમ કુરાન મજીદની સૂરે અનફાલની બીજી આયત વિથ દ ચેપ્ટર 8 વર્સ નંબર 2 એલાને રબુલ ઇઝ્ઝત થયો કે બિસ્મિલ્લાહ રહમાન રહીમ નથી મુમિનીન انما المؤمنون الذين اذا ذكر الله وجلت قلوبهم نتي مؤمنين سوى ايك الله سبحانه وتعالى ઉલ્લેખ કરવામાં આવે તો લોકોના દિલ જે છે એ થરથરાવા લાગે છે. واذا تليت عليهم اياته અને એ જ ખુદાવંદ કરીમની નિશાની અને આયતને એમની સામે પડવામાં આવે, પેશ કરવામાં આવે, તિલાવત કરવામાં આવે તો એક વસ્તુ આ લોકોની અંદર બને છે ને શું છે, زادتهم ایمانا આ લોકોના ઈમાનની અંદર વધારો થાય છે. આ લોકોની ખૂબી એટલી છે કે હું અલા રબ્બિહિમ યતવક્કલૂન અને પોતાના પરવરદિગાર ઉપર આ લોકો ભરોસો બાંધે છે. તો માલુમ પડ્યું કે ખુદાવંદે કરીમે ઈમાનની વાત આ આયતની અંદર બે વાર કરી. આયત થઈલી કે વેરી તમે ખોવાઈ જશો પાછી ના કહસન. સલ્લુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. પહેલે કહ્યું મોમિનીન, એમાં પણ ઈમાન, અને પછી કહ્યું ઝાદતુમ ઈમાના. આ જ આયતની અંદર મોમિનોથીને કહેવામાં આવે છે કે તમે અગર મોમિનીન પોતાને સમજો છો તો તમારું ઈમાન જે છે એ વધવું જોઈએ. નથી જો એ નહીં કર્યો કે આપણે બધા એકબીજાને મોમિન કહીએ છીએ, એકબીજાને મોમિન સમજીએ છીએ, આપણી જવાબદારી છે કે આના બારામાં આપણે વિચાર કરીએ, કઈ પોતાના ઈમાનને વધારવું. અને અલ્હમ્દુલિલ્લાહ ઈમાનનું એક જીદ છે દીનની અંદર અને એ છે નિફાક, ઈમાનનું ઉલટું. નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નબી કરીમને મેં તમને કહ્યું હદીસ છે કે સલવાતને બાવાઝે બુલંદ પડવામાં આવે ને તો દિલપાથીને નિફાક નીકળી જાય છે. હા, નિફાક નીકળી. તમે આજે વિચાર કરી લીધો, એની મજલિસ પડું તો મારો આ વિષય રહી જશે. થોડું વિચાર કરે કે ભાઈ સલવાત પડવાથી નિફાક કેમ નીકળી જાય, કેવી રીતે નીકળી જાય, શા માટે નીકળી જાય, એ વિચારવા કરવી જેવી વાત છે કે કદાચ કદાચ પોતાના ઈમાનને વધારવા માટે આના ઉપર પણ મને વિચાર કરવો જોશે. તો આપણે બયાન કર્યું હતું કે ઈમાનને વધારવા માટે કેવી રીતે કરવું. નબી કરીમને હદીસનો આપણે સહારો અને ટેકો લીધો હતો. નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કહ્યું હતું લાબુદ દલીલ મુમિને મિન અરબાત અશિયા, મોમિન માટે ચાર વસ્તુ જરૂરી છે, ચાર વસ્તુ મોમિનની અંદર હોવી જરૂરી છે. દાબતુન ફારેહા, તેજ રફતાર, અણીદાર સવારી, વધારું વાસે આ મોટું ઘર, વિશાળ ઘર, અને ત્યારબાદ વસયાબુન જમીલા, શોભિતા કપડા, સુશોભિત એના વસ્ત્રો હોવા જોઈએ. વ સિરાજુન મુનીર, મોમિન પાસે
એક એવી દીવડી હોવી જોઈએ, એક એવો ટોર્ચ હોવો જોઈએ, એક એવી બત્તી હોવી જોઈએ કે જે એને રસ્તો હંમેશા દેખાડે. નબી કરીમે જ્યારે આ બયાન કર્યું તો સાહાબે કહ્યું, યા રસૂલ અલ્લાહ,

ليس كلنا لنا ذلك. وما هن؟ أبدي تو أمارا بس نتي. إيمان لا بيا تبته. بيا دي ما بري جا. كيا كي أدوي كيا تينه. تيز سواري. كادوا كيا تينه موتو غر. كادوا كيا تينه سارا سارا كبرا. إيه ديبري نه كادوا كيا تي. يا رسول تميز بتاوي شو تي. تو نبي يحلو بيان كريو. جي غي مجلس ما بلو بيان كريو. كي وأما الدابة الفارحة فأقلو. મોમિનની અંદર એક સિફત ખૂબી એ હોય છે કે એના ડગલે અને પગલે જિંદગીને ચલાવવા માટે, આઇન્સ્ટાઈન નહીં, સાયન્ટિફિક પ્રોફેસર નહીં, બાકપ્લુસ વેન્ટ્રેઝ હોય એ નહીં, મોમિન, જે પોતાને મોમિન કહે છે, ઈમાનદારની અંદર અક્કલનો ઉપયોગ સૌથી પહેલે હોવો જોઈએ. ફ અકલો, મને બસ પોતાના ઈમાનને વધારવા માટે, આજ સુધી જેટલું હું માનું છું, જેટલું હું સમજું છું, જેટલું મને મનાવવામાં આવ્યું, જેટલું મને સમજાવવામાં આવ્યું, એમાં એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ ખૂણામાં બેસીને અક્કલને વાપરું કે ભાઈ આ દિનનો ભાગ હોય, આ હું કરી રહ્યો છું દિનનો ભાગ હોઈ શકે, આ હું કરી રહ્યો છું દિનનો ભાગ હોઈ શકે, અને અગર છે નથી, નથી સમજાવું, નથી સમજાતું, તો જેને ખબર છે એને જઈને હું પૂછું. કેમ? કારણ કે મને મારા ઈમાનને વધારવું છે. એમ નહીં કે જે પ્રમાણે મજલિસની શરૂઆતમાં હું કહી ગયો કે હું બસ અબ્દુલ મોમિનના ઘરમાં પેદા થયો હતો, ન્યા પેદા થયો ને પછી હું એ મરી જઈશ, થઈ ગયું, મુસલમાન પેદા થયો, મુસલમાન ઇન્શાઅલ્લાહ તઆલા મરી જઈશ, પણ આખી જિંદગીની અંદર ક્યાંય મેં વિચાર્યું નહીં કે ભાઈ આ ઈમાનને જરાક વધારું, મારા દીનને જરાક વધારું, મારી પરહેજગારીને જરાક વધારું. કેમ? આ દીનનો ભાગ છે. અને મોમિનની અંદર ચાર વસ્તુ હોવી જરૂરી હોય. બીજી વસ્તુ નબીએ કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ વમદારુલ વાસિઆ. સાહાબીઓ પૂછ્યું હતું ને, અમારા પાસે આ બધું નથી, તમે બતાવો કે મોમિનની અંદર કઈ સિફત હોવી જોઈએ. તો પહેલું, તેજ રફતાર સવારી, એની અકલ, અને ત્યારબાદ વિશાળ ઘર, પહોળું ઘર. વિશાળ ને પહોળું જરાક બહુ મોટી ગુજરાતી થઈ ગઈ. બીજું કઈ બોલો, મોટા સિવાય સાંકડું ઊંધું શું હોય? પકતા આસધા. પકતું ઘર, હુલાસ વાળું ઘર, હવા વાળું ઘર, બહુ વિશાળ મોટું ઘર એ મોમિન પાસે હોવું જોઈએ. શું છે યાર રસૂલ? યાર રસૂલ, તો રસૂલનો જવાબ આવ્યો, વા મદ્દારુલ વાસે આ તું લખે છે, શાબાશ, ફસબરો. મોમિનનું વિશાળ ઘર જે છે ને, એનું સબ્ર છે. સબ્ર વગર ઈમાનદાર મોમિન મોમિન નથી થઈ શકતો. ક્યાં જાય આપણે એને શું પડીએ? હમણાં હું એટલી આયતો વાંચે ને દઈ આવો, પણ ટાઈમને જોઉં છું તો ક્યાંય આપણો આરો નહીં આવે, કાંઈ વાંધો નહીં. સાથે મળીને આહિસ્તા આહિસ્તા આપણે બધાએ, હું પણ તમારા સાથે, આપણા ઈમાનને વધારવાની ચિંતા કરીએ, વ્યાધિ કરીએ, કોશિશ કરીએ. અને પછી જોઉં, 10 મિનિટ થઈ છે, 10 મિનિટની અંદર ખબર નથી કેટલું હું પડી શકીશ અને કેટલી આયત. પણ હું તમને આજે કહી દઉં છું કે અહીંયાથી જ્યારે નીકળો ના, એક મિનિટ માટે વિચાર કરી લેજો કે આ મારા પાસે છે કે નહીં. અને હું તમને ઇંગ્લિશનો બોલ વાપરું છું, ચેલેન્જ, ફ્રેન્ચની અંદર ડેફી, હરીફાઈની સામે તમારા સામે કહું છું કે આ વસ્તુ ઘણા ખરાની અંદર નથી, આ વસ્તુ ઘણા ખરાની અંદર નથી. એટલે તું અહીંયાથી ને આ મજલિસ સાંભળીને જ્યારે નીકળ, આ મજલિસ કઈ શેખ મુઈઝની નથી, હમણાં બયાન કરીશ, મારી કાંઈ વાત નહીં કરું, બધી ખુદા રસૂલ ઈમાન મુસલામની વાત કરીશ, મને ઈમાનને વધારવાનું છે. અહીંયાથી નીકળવાની સાથે હું વિચાર કરી લઉં કે મારું ઈમાનને કેમ વધારી શકું હું, હું તો આનું સૌ ઊંધું કરું છું, ખુદા બીજું કંઈ કહી રહ્યો છે. શું હતું મોમિનનું મોટું ઘર? સબ્ર, સહનશીલતા, ખમી લેવું. સબ્રનું દામાનની જ્યારે વાત આવે ને, કુરાન મજીદમાં પુષ્કળ આયતો છે, પુષ્કળ આયતો. નબીલ્લા યાકુબે એનો દર્શ આપણને આપ્યો છે કુરાન મજીદમાં. અને જનાબે યાકુબે જ્યારે આ વાત કરી ને, તો મને અજબ લાગે છે. એટલે હંમેશા કહું છું, કુરાન કુરાન કુરાનનો સાથ આપણે પકડીએ, જિંદગી અહીંયા જન્નત થઈ જશે. વાની તો જન્નત ઇન્શાઅલ્લાહ આપણા બાપની છે, એમાં કાંઈ ફેર નથી, પણ અહીંયા જન્નત. હું ને હસું આવ્યું, સલવાલા મોહમ્મદ વાળે મોહમ્મદ, હા ઇન્શાઅલ્લાહ.

0: અહીંયા જન્નત થઈ જશે કેમ? કારણ કે હું હરોજ મારા ઈમાનને વધારવાની ચિંતા, કોશિશ, મહેનતની અંદર આગળ અને આગળ વધતો જઈશ. એટલી સુંદર વાત, એટલી સારી વાત કે કુરાનને તમે પકડો, અજબ લાગે છે. ખાતમુલ નબિયા કોણ? અંબિયા કોણ? આપણા નબી ના, નબીઓના સરદાર એ, છેલ્લામાં છેલ્લા નબી એ, બધા નબીઓ કરતા શ્રેષ્ઠ, સરસ, સારામાં સારા, બહેતરમાં બહેતર, અફઝલ તરીન, ગુજરાતી નથી પણ આપણે બોલીએ, અફઝલ તરીન અગર કોઈ નબી છે ખુદાનો તો આપણા નબી છે. પણ જનાબે યાકૂબે કામ કર્યું ના, ત્યારબાદ ખુદાએ જનાબે યાકૂબના કરેલા કામને આપણા નબીને હુકમ આપી દીધો કે તને આમ કરવાનું છે. યાકૂબની સુન્નત. અને ક્યાં ગઈ વાત? નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, નબીઉલ્લાહ યાકૂબ માટે બે વાર આવ્યું છે. આ વાત વિષય હટે ના, મોમિનનું ઘર મોટું હોવું જોઈએ. મઝાયર યાની ક્યા? બડા ઘર. મોટું ઘર એટલે શું? હા, સાબર. સાબર એટલે શું? મારી તમે કે શીખ, તમે હમણાં કીધું કે અહીંયા ઘણા ખરા પાસે સબર નથી, એમ બોલ્યો તો ન? તમે તો દરરોજ સબર કરે છે, પગાર નથી, કામકાજ નથી, ઓલા દુઃખ છે, ઓલો બીમારી, બધી જાતનું સબર અમે કરે છે, તો તમે કેમ કહી શકો કે તમારા પાસે સબર નથી? જરાક વાટ જો, પછી ખબર પડશે આ સબર છે કે નહીં. આ જે નબીએ કહ્યું છે એ સબર છે કે નહીં? કારણ કે નબીએ કહ્યું છે મોમિન પાસે આ હોવું જરૂરી છે. નબીઉલ્લાહ યાકૂબની સીરત તમે જુઓ તો નબીઉલ્લાહ યાકૂબને ઘણું દુઃખ ભોગવવું પડ્યું ના. દીકરાને જુદાઈ જોવી પડી, છોકરો પોતાની સગી ઔલાદ, અને મને તો અલ્હમ્દુલિલ્લાહ એવું દુઃખ નથી, પણ દુનિયામાં આપણે સાંભળતા હોય ઘણાઓને ઔલાદનું દુઃખ છે ને, શિકાયત કરતા હોય કે ભાઈ ખબર નથી, કાંઈક સમજાવશે, એકના બે નથી થતા, કયું માનતા નથી, સમજતા નથી. નબીઉલ્લાહ યાકૂબને કેટલું દુઃખ થયું હશે કે આમ પોતાની ઔલાદ સાથે એના ભાંડેળાઓ આમ કરે. લઈ ગયા, બધું પડવું નથી, લઈ ગયા, લઈ ગયા. જ્યારે પોતાના કારા કાવિત્ર કરીને આવી ગયા તો ખુદાવંદે કરીમે જનાબે યાકૂબનો બોલ, સૂરે યુસુફની 18મી આયત, તુઝ દિઝવિત 12:18. તું બહુ જલ્દી આયત નાખી દે છે, પછી મને મસાલા ભરવાનું ક્યારે થાય?
1: તસિફૂન
0: આવ્યા, ખોટું પોશાક, એના ઉપર ખૂન નાખીને, અને કહ્યું આ બધું તમારો ઢોંગ કરેલો છે. કોણે કહ્યું? જનાબે યાકૂબ. વજાઉ અલા કમીસે, કેનું કમીસ? જનાબે યુસુફ અલીસલામનું ના, યાકૂબ બાપ છે. કહ્યું તમે બધા ઢોંગ કરીને આવ્યા છો કે આ મારા દીકરાના કમીસ ઉપર, યા શમીઝ ઉપર, કુર્તા ઉપર ખોટું લોહી ચડાવીને આવ્યા છો. કારણ કે ઓલા લોકો મેં શું કહ્યું હતું? હે, બોલો બોલો, વિવાદ નથી, પાછું સરખું નથી સંભળાતું. હા, દે નથી, એક જ લું, વરુ ખાઈ ગયો, એને વરુ ખાઈ ગયો, ખોટું લોહી લઈ આવ્યા. જરા ભાઈ યાકુબે શું કહ્યું? ફસબરુન જમીલ. સારું આયા ત્યાં છે. શું છે તરજુમો? ઇન બેલ પોન્સિયો પાસિયોન્સ. જમીલ એટલે શું કેને ખબર છે? થોડું થોડું, હ, ખૂબસૂરતી ના, રૂપાળો આપણે ગુજરાતીમાં આપણે કહીએ, ખૂબસૂરતી. કેના માટે ખુદાએ કહ્યું? ફસબરુન જમીલ. જનાબે યાકૂબે કહ્યું. આપણે કરબલાને મનાવીએ છીએ, આ જમીલ જનાબે ઝૈનબ અલૈહિસ્સલામે વાપર્યો છે ને, બોલ, ઝાલિમના દરબારમાં

કેવું લાગ્યું આ બધું? જનાબે ઝૈનબ અલૈહિસ્સલામે શું કહ્યું હતું? મા રઈતુ ઇલ્લા જમીલા, મેં બધું ખૂબસૂરત જ જોયું છે, બધું રૂપાળું જ જોયું છે. ભાઈ આ સબરે જમીલ એટલે શું? તો આજ આયતની અંદર જવાબ છે, આજ આયતની અંદર જવાબ છે કે સબરે જમીલ એટલે શું. હવે પછી હું વિચાર કરી લઉં કે નબીએ કરીમે કહ્યું હતું, ખુદાએ કહ્યું હતું ઈમાનને વધારો, નબીએ કરીમે કહ્યું હતું મોમિન પાસે ચાર વસ્તુ હોવી જોઈએ, તેજ રફતાર સવારી, ત્યારબાદ મોટું ઘર, મોટું સબર. એ કયું સબર? સબરુન જમીલ. જમીલની વાત આવે ને, ખૂબસૂરતી રૂપાળા, અલ્લાહ અકબર. 18 મિનિટ. જનાબે યુસુફ રૂપાળા હતા? હા, ક્યાંય લખેલું છે? ભાવો, કુરાન મજીદની એક આયત નહીં મળે તમને આખી દુનિયામાં, મળી છે એક આયત તમને નહીં મળે કે જે આયત કહેતી હોય કે જનાબે યુસુફ રૂપાળા હતા. કોઈ નહીં, તમે પૂછો ના, આ બધું ક્યાંથી લાવો છો, ક્યાંથી કાઢો છો, ક્યાંય નહીં મળે કુરાન મજીદમાં, ક્યાંય નહીં મળે જનાબે યુસુફ અલૈહિસ્સલામ રૂપાળા હતા. ક્યાંથી આવ્યું કે રૂપાળા હતા? બીના જાજો, બેશક હતા રૂપાળા. કુરાન મજીદમાં ખુદાએ ક્યાંય પણ જનાબે યુસુફને જમીલ, હસીન, ખૂબસૂરત, રૂપાળા ક્યાંય નથી કહ્યું. રિવાયતોની અંદર આવ્યું અને કુરાન મજીદની એક આયત છે, યાથી ને નિવેડો નિચોડ આપણે કાઢ્યો, આપણા સામે આવ્યો કે હોય ના હોય જનાબે યુસુફ રૂપાળા હતા. ક્યાં ખબર પડી? એ જ સૂરામાં 31મી આયતમાં. દૂધ થોંતિયા એ નાખવાની જરૂર નથી, તમે ઘરે જઈને તપાસજો. ત્યાં અમુક લોકોના મોઢામાંથી નીકળી ગયું, જનાબે યુસુફને જોયા ને, ઇન હાદા ઇલ્લા મલકુન. હેલો, જમીલ નથી, આ ફરિશ્તો છે. જ્યારે આ બોલ આવ્યો ને કુરાનમાં, એટલે નિવેડો નીકળ્યો કે જનાબે યુસુફ શોભિતા હતા. રિવાયતોની અંદર બેશક ક્યાંય નહીં મળે કે જનાબે યુસુફ કુરાનમાં, બધી ઊંધું ના કાઢો, કુરાનમાં યુસુફ અલૈહિસ્સલામ સાથે જમીલનો શબ્દ ક્યાંય નહીં મળે. કેમ? કારણ કે આપણા માટે રૂપાળું ને શોભિતું એ અલગ, ખુદા માટે રૂપાળું, શોભિતું, ખૂબસૂરત એ અલગ. એ ઘરે જઈને તમને કામ આપું છું, ખુદા પાસે રૂપાળું શું છે? કુરાન મજીદમાં જમીલનો શબ્દ 7 ફેરે આવ્યો છે. તમને મન ના થાય કે હું જઈને જોવા જાઉં ખુદાએ કેને કેને રૂપાળા યા કઈ વસ્તુને રૂપાળા કીધા છે? 7 વાર જમીલનો શબ્દ આવ્યો અને 4 વસ્તુને ખુદાએ શોભિતી કીધી છે. એક આપણો વિષય સબરુન જમીલ, બીજું છે સરાહન જમીલ, ત્રીજું છે હજરન, શેખ ને કામ આવશે, હિજરન જમીલ, અને ચોથું છે સફહન જમીલ. ઘરે જે તમે એની કંઈ મજલિસ પડવાની હશે તો આપણે પડશો. આ જે મારું હેતુ છે, 21 મિનિટ અહીંયાથી આપણે નીકળીએ ને, તો મારા તમારા ઈમાનને વધારવાની હવે કોશિશ કરીએ. સબરે જમીલ પૂરા કુરાન મજીદમાં 3 વાર, જનાબે યાકુબે 1 વાર કહ્યું, બીજી વાર આજ સૂરે યુસુફ, આજ સૂરે યુસુફની 83મી આયતમાં, દૂઝ કથોળા થોડા કાલ બલ સવલત લકુમ અન્ફુસકુમ અમરા ફસબરુન જમીલ અસલ્લાહ યાતીની બિહિમ જમીઆ. આવરી બીજા છોકરો ગયો હાથમાંથી, પહેલે યુસુફ ગયા હતા, ત્યાં જરા યાકુબ બોલ્યા સબરુન જમીલ, આવે બિન્યામીન ગયો, યાદ છે ના વાક્યો બધું? એ પડે તો આપણો સમય જાય. બિન્યામીનમાં પકડાણો હતો, કેમાં પકડાણો હતો? હા, ચોરીમાં પકડાણો હતો. બીજું વરી આવ્યા આ લોકો ભાંડેરાઓ, જનાબે યાકુબ પાસે, બાપા ઓલો જી તમને બીજો ગમતો તો નહીં ગયો? આ મારા શબ્દો છે. જનાબે યાકુબનો એક જ જવાબ, ફસબરુન જમીલ, અને પછી જો અસલ્લાહ યાતીની બિહિમ જમીઆ, ખુદા ચાહશે ને તો એ બધા

تاليا وشي انه هو العليم الحكيم اي خوب جانكار سي شانو حكمت وارو اي سي جناب يعقوب صبر جميل ني بات كيري بے بار كيري نا صبر جميل اني پہلی ني آيت كون سي وانشان سي آجي دوس دزويت ناك صبر جميل نو جواب اي جايت ني اندر سي جناب يعقوب كيون هون سو بي توش صبر كريش હું રૂપાળું સબ્ર કરીશ ફસબ્રુન જમીલ સિદ્ધુ ફૌરન બાદ જવાબ આપી દીધો કે મારા સબ્રનો મતલબ શું છે વલ્લાહુલ મુસ્તાન અલા મા તસિફૂન તમે જે વાત કરી રહ્યા છો ના કે મારા દીકરાને ઓલાય કીધું ના વરુ ખાઈ ગયો ઓલી બીજી વાર તમે જે વાત કરી રહ્યા છો કે બીજો એ ગયો અને એ હાથમાં પાછો નહીં આવે ફસબ્રુન જમીલ નબીઉલ્લાહ યાકુબે કહ્યું મારું સબ્ર એટલું જમીલ છે વલ્લાહુલ મુસ્તાન અલા મા તસિફૂન ખુદા ખૂબ મારી મદદ કરશે મને બીજા કોઈ પાસે શિકાયત કરવાની જરૂર નથી મારી શિકાયત અલ્લાહ પાસે હશે મારા મારી ભાષા આપણી ભાષામાં મારા રોદડા الله بس والله المستعان على ما تصفون خدا خوب مدد کر شماری ہوں شو کریس صبر جمیل આપણો સમય થઈ ગયો કેટલી આયતો તમે શાનને પૂછ્યા હોજો શાને કહેશે શેખ આ બધી મેં આયત તૈયાર કરીને તમે બધી પડી ના પણ શાનને આપણે કે શાન શું કરું અહીંયા 24 મિનિટ થઈ ગઈ સબ્ર શું છે એ સબ્ર કે જેની અંદર મારી તમારી શિકાયત છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલી સલામ આયતની તફસીર બોલો તાવીલ કહો એના ભાવર્થની અંદર છઠ્ઠા ઇમામ અલી સલામ ફરમાવે છે કે સબ્ર જમીલનો મતલબ ટૂંક આસાન સાદો શું છે અન લા યશકુ ઇલન્નાસ માણસો પાસે શિકાયત ન કરવી એ છે સબરે જમીલ હું અહીંયાથી નીકળી લઉં તો હું વિચાર કરી લઉં કે હું ઇન્સાનો પાસે ખુદાને મૂકીને ઇન્સાનો પાસે શિકાયત કરું છું કે નહીં અગર કરું છું તો મારા ઈમાનને મને વધારવાની જરૂર છે અને જનાબે ઝૈનબ અલૈહિસ્સલામને દરબારમાં જ્યારે લઈ જાવ શું નથી જોયું જનાબે ઝૈનબે કઈ મઝલુમા છે જનાબ ઝૈનબ હું હંમેશા તમને કહું જનાબ ઝૈનબ અલૈહિસ્સલામની ઝિયારત આપણે પડીએ ને ખુદા બધાને ઇન્શાઅલ્લાહ નસીબ કરે એ કોઈ ઇમામે ઝિયારત નથી લખેલી ઉલમાઓએ જનાબ ઝૈનબ અલૈહિસ્સલામની સીરત જીવન વૃતાંત એ તારીખને મદ્દેનજર રાખી અને કહ્યું જનાબ ઝૈનબને આ પ્રમાણે પુકારવું યોગ્ય છે ઝિયારતની શરૂઆત અસ્સલામુ અલૈકિયા જબલ સબ્ર અચ્છે ઝૈનબ સબ્ર સલામ થાય તમારા ઉપર એ સબ્રના પહાડ જનાબે ઝૈનબ ખૂબ ગિરિયા કર્યા રોયા પણ કોઈ પાસે શિકાયત નહીં ઝાલિમના દરબારમાં આપણી ભાષામાં જ્યારે મેણું દેવામાં આવે છે એ કેમ લાગ્યું હું તરજુમો કરું છું ઓલા પૂછવાવાળા ઝાલિમ કેમ લાગ્યું તમારા ભાઈના ટુકડે ટુકડા અમે કરી નાખ્યા કેમ લાગ્યું તમારા માચાએ અબ્બાસના હાથોને અમે કલમ કરી નાખ્યા અને દરિયાના કિરારે એની લાશ પડી રહી કેમ લાગ્યું તાનું દૂધ પીતા બાળકને તીર મારી નાખવામાં આવ્યું હુસેને મઝલૂમના હાથમાં માછલી માફક તડપડિયા ખાધું કેમ લાગ્યું ભાઈની નિશાની હસને મુશ્તબા જેને જોઈને ઝાલિમ કહેતો હોય કે આશુરના દિવસે મેં જોયું કે ખૈમામાંથી ને એક ચાંદ 14મીનો ચાંદ નીકળ્યો હતો ઝાલિમ પૂછી રહ્યો છે ઝૈનબને ઝૈનબ ચાંદ જેવો લાલ એના લાશાના ચૂરે ચૂરા કરી નાખ્યા કેમ લાગ્યો આ ઝૈનબને સવાલ કરવામાં આવે છે ઝૈનબના સાથીઓ ઝૈનબ સાથે શું ઝૈનબ ઝૈનબને પૂછવામાં આવે છે ઝૈનબ ભાઈના જવા બાદ તમારા ખૈમાઓને પણ અમે મારી નાખ્યા કેવું લાગ્યું અરે ઝૈનબ અરે ખૈમા તો બાદમાં ત્યારબાદ તમારા શહીદોના સરને લોકોને સર પર ચડાવવામાં આવ્યા ઝૈનબ કેમ લાગ્યું અરે શહીદોના સર બાદ લાશોને ઘોડાની ટાપોથી પામાલ કરી નાખવામાં આવી ઝૈનબ કેમ લાગ્યું જવાબ મારે તો એલા જમી

મને સુશોભિત વસ્તુ સિવાય કાંઈ નથી દેખાડ્યું, અને ઝૈનબે બતાવી દીધું. હું આ બધી વસ્તુઓ દિલનો રંજ ખુદા સામે પેશ કરીશ, મારા માટે બધું રૂપાડું છે. અલા લઅનતુલ્લાહ અલા કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લદીના ઝલમુ અય મુનકલબિ યનકલબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઊન રિદ્વાન બિકદાહી વ તસલીમ અલ અમરહ મા તમ હુસૈન.